કર્ણાલી પ્રદેશ સરકારે ચાલુ આર્થિક વર્ષમાં અંતર સરકારી વિત્તીય હસ્તાંતરણ અંતર્ગત કર્ણાલીકા 79 સ્થાનીય તહલાઈ 5 અર્બ ભંડા બડીકો બજેટ બાંટફાંટ કરેકો છ. રકમ દુરૂપયોગ રોકન કડાઈકા 7-28 પદે માર્ગદર્શન જારી કરીકો છ. આર્થિક મામલા મંત્રાલયે જારી કરેકો નિર્દેશનમાં સ્થાનીય તહમાં વિત્તીય હસ્તાંતરણ સંચાલન હુને આયોજના વા કાર્યક્રમકો વિત્તીય તથા ભૌતિક વિવરણ ઉપલબ્ધ નગરાય અનુદાન રોકા કરીને ચેતવણી સમેત દીએકો છ. યસઅઘિ પણ પ્રદેશલે સ્થાનીય તહમાં દીએકો બજેટમાંથી ખાસ્તૈ નિગરાની ગર્ને ગરેકો થિએન, જસલે ગર્દા સ્થાનીય તહમાં બજેટકો દુરૂપયોગ ભઈરહને ગુનાસો આઈરહેકા થિએ. પ્રદેશકો નિર્દેશનલે સ્થાનીય તહમાં ગયેકો બજેટકો સહી સદુપયોગ હુને અપેક્ષા ગરીએકો છ. નેપાલ આયલ નિગમલે એલજીપી ગ્યાસ આપૂર્તિ સહજ બનાવન ગ્યાસ વિતરકલાઈ નિર્દેશન દીકો છ. નિગમલે આજ વિજ્ઞપ્તિ નિકાલેર બજારમાં 14.2 કિલો ક્ષમતાકો એલપી ગ્યાસકો અભાવ નરહેકો સ્પષ્ટ પાર્દે આપૂર્તિ સહજ બનાવન વિતરકલાઈ નિર્દેશન દીકો હો. યસ્તૈ નિગમલે ઉપભોક્તાલાઈ પણ આવશ્યકતા અનુસાર માત્ર ગ્યાસ ખરીદ ગર્ન ર અનાવશ્યક મુદ્દાત નગર્ન આગ્રહ ગરેકો છ. નિગમલે અસાર 31 ગતેકો નિર્ણય અનુસાર 14.2 કિલો ગ્યાસ સિલિન્ડર બિક્રી વિતરણકો વ્યવસ્થા મિલાઇએકો ર દૈનિક માગ અનુસાર આપૂર્તિ ભઈરહેકો પણ સ્પષ્ટ પારેકો છ. વ્યાપક વિરોધ પછી ફિફાએ વિશ્વકપ સંબંધી વિવાદસ્પદ લગાની યોજના રદ કરેક છ. વિશ્વ ફૂટબલ સર્વોચ્ચ નિકાય ફિફાકા અધ્યક્ષ જિયાની ઇન્ફાન્ટિનોલે પ્રમુખ પ્રતિયોગિતામાં હિસ્સેદારી બિક્રી કરીને વિવાદસ્પદ યોજના રદ કરેક બતાવું. ઇન્ફાન્ટિનોલે પ્રસ્તાવિત પરિયોજનાને વિભાજન કરેક ર અબ યો સંસ્થા મૂળ ઉદ્દેશ્ય હિતમાં નરહેક બતાવું. સદસ્ય દેશકા ફૂટબલ સંઘબાટ તીવ્ર વિરોધ ભાઈ ફિફાએ વિવાદસ્પદ યોજના અઘિ ન બઢાઉને નિર્ણય કરો. યસઘિ વિશ્વકપ સહિત આપના પ્રમુખ પ્રતિયોગિતા સંચાલન કરીને નયા કંપનીલા ઝંડા 20% હિસ્સા બિક્રી કરે 4.2 અર્બ અમેરિકી ડલરસમ જુટાવને યોજના સાવજનિક કરો. તર પ્રસ્તાવ સાવજનિક ભય લગત યુરોપીય ફૂટબલ મહાસંઘ યુએએફએ કડા વિરોધ જણાવ્યો. યસ્તૈ એશિયાલી ફૂટબલ મહાસંઘ એએફસીએ પણ ફિફાકો નિર્ણયકો પ્રક્રિયામાંથી પ્રશ્ન ઉઠાયો. પ્રસ્તાવ ફિરતા લીનુ અઘિ નઈ ઇન્ફાન્ટિનોકા વરિષ્ઠ સલાહકાર કાર્લોસ કોડ્રોલે તત્કાલ લાગુ હુને કરી પદબાટ રાજીનામા દીનુભએકો છ. હસ્તારીલાઈ દિવસો 4 બજેકો ફેરી હાઇલાઇટ્સ સક્યો. અને 5 બજેકો ફેરી હાઇલાઇટ્સમાં ફેરી ભેટ હુને નહી છ. તેથી બેલા સમ્મકા લાગે સમાચાર કચ્છેકા સભી સહકર્મી સંગઈ કેશવ ઢકાલ વિદા હુંછું. તાજા સમાચાર ર સ્વસ્થ મનોરંજનકા લાગે રેડિયો ભેરી સુંદઈ ગર્નુહોલા. નમસ્તે.